واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. أترفعكم بالصلاة على محمد وآل محمد. આદિની અંદર પરવરદિગારે આલમે પોતાના બંદાઓને ઘણી નિયમતોથી નવાજ્યા છે, અને આજે એક એવી નિયમતના બારામાં ચર્ચા કરવી છે કે જેના માટે મેં વિષયને સરનામું અને નામ આપ્યું છે કે કોઈ એક એવી નિયમત કે જે બહુ જ કિંમતી છે, એક એવી નિયમત જેની તરફ કદાચ મારો તમારો ખ્યાલ જાતો જ નથી. લીન એસ્ટિમાબલ અને ત્યારબાદ લે પોન્સે, એના બાજુમાં મને લખવું હતું પણ બહુ લંબુ થઈ જશે. જે કુતિધ્યા હરરોજ હર દિવસે એક કિંમતી વસ્તુ ખુદાની નિયામત, અને જેની તરફ કદાચ મારો ખ્યાલ જાતો જ નથી. હાલાકી આ દિનનો એક ઊંચામાં ઊંચો અને ઉત્તમમાં ઉત્તમ એક ભાગ છે, અને એની તરફ મારું ધ્યાન જાતું જ નથી. હાલાકી બહુ કિંમતી વસ્તુ છે. કેટલી કિંમતી વસ્તુ છે કે ક્યારેક ક્યારેક એવું મળે છે કે આ નિયામત ઘણા ખરાને નસીબ પણ નથી થતી. અને અહીંયા ઘણા હશે તમારામાંથી ને, આપણે કોઈના ઘરે નથી ગયા, કોઈના જીવન સાથી નથી, કોઈના સાથે આપણે રહેતા નથી, પણ હર કોઈ પોતપોતાની જગાએ પોતાથીને પૂછે કે ભાઈ શું મામલો છે, આ નિયામત મને કેમ. હાજી શેખ બિસ્મિલ્લા યલ્લા, બહુ જાજી સલવાત પછી પડાવી જોશે, આવી જાને યાર યલ્લા હસન સલવા મહમ્મદ વાલે મહમ્મદ. આખિરકાર મને કેમ કદાચ આ નિયામત નસીબ નથી થઈ. હાલાકી બહુ કિંમતી નિયામત છે ખુદાની, એક એવી નિયામત કે જેની તરફ મારો ખ્યાલ પણ કદાચ નથી જાતો. અને આ નિયામત માટે આપણા ઇમામ અલીમુસલામ દુઆઓ માગે છે. સવાલ થાય છે ના કે જો ઇમામ અલીસલામ આના માટે દુઆ કરતા હોય તો કેટલી કિંમતી વસ્તુ હશે, એક એવી વસ્તુ કે જેની મને તમને જરૂર છે પણ એની તરફ મારો ખ્યાલ જાતો જ નથી. વીસમી દુઆ છે. એના વાક્યોમાંથી ને એના અલ્ફાઝો અને જુમલાઓમાંથી ને એક દુઆનો ભાગ ચોથા ઇમામ આ પ્રમાણે ખુદાની માર્ગમાં તલબ કરે છે અને કહે છે: અય મારા પરવરદિગાર, વજરી લિન્નાસે અલા યદૈયલ ખૈર ઓલા તુમ હકુ ઓલા તમ હકુ બિલમન. અય મારા પરવરદિગાર, તું એક વસ્તુ મને આપી દે, એક નહેમત મને આપી દે, એક તૌફીક મને આપી દે, એક વસ્તુ મને નસીબ કર. વા અજરી લિન્નાસ અલા યદૈયલ ખૈર, ખુદાયા એવું કરી દે કે આ મારા બે જે હાથ છે ના, બે હાથ યદૈયા, માણસો માટે મારા હાથ હસ્તક, મારો હાથ સબબ અને કારણ બની જાય, વસીલો બની જાય કે માણસોનું ભલું, માણસોની નેકી, માણસો માટે કાર્ય ખેર ખુદાએ એવું કર કે મારા પાસેથી ને પસાર થાય. તું મને એવો બનાવી દે કે હું બીજાના કામની અંદર કામ આવું, મારા હાથ જે છે એનાથી ને લોકો માટે, માણસો માટે. વા અજરી લિન્નાસ અલા યદૈયલ ખૈર, ઇમામ આની દુઆ માગે છે. સવાલ કરવા જેવો છે કે મારી જિંદગીમાં દુઆ તો કરતો હોઉં કે ના અલ્લાહુ આલમ, પણ એવું મને થાય છે કે આ કેટલી કિંમતી વસ્તુ છે, આ કેટલી સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. વિચારવાને લાયક વસ્તુ છે? લીન એસ્ટિમાબલ લે પોન્સે દુ કોતિદિયન, મને એનો કદાચ વિચાર આવતો જ નથી. શા માટે? કારણ કે જે પ્રમાણે મને

ધર્મ સમજવાનું છે ને સમજાવવાનું છે અને સમજવાનું છે એની અંદર કદાચ ક્યાં ખલલ છે. કારણ કે મેં ધર્મના અમુક કાર્યોને જ ધર્મનો ભાગ લીધો છે. હાલાકી ખુદાવંદ કરીમ આ વસ્તુ ઉપર આ નિયામત ઉપર એટલો ભાર આપે છે. જો થાય મેં દુઆ માંગી ના, આની કિંમત હમણાં ઇન્શાલ્લાહ તમને બતાવશો. પણ એ પહેલાં ઘણા ખરાને આ નિયામત નસીબ નથી થતી. ને તમે જોઈ લેજો, ચોથા ઇમામની હદીસ છે, કોણ? ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદ સાજિદીન અલૈહિસ્સલામ. ઇન્ના હવાઇજ અન્નાસ ઇલૈકુમ મિન નઅમિલ્લાહ અલૈકુમ ફલા તમિલુહા. ખરેખર ખરેખર માણસોની જરૂરિયાત, માણસોની હાજતો જે તમારા સામે પેશ કરવામાં આવે, ઇન્ના હવાઇજ અન્નાસ ઇલૈકુમ મિન નઅમિલ્લાહ અલૈકુમ. માણસોની જરૂરિયાત, માણસોની હાજત તમારા તરફ જે આવતી હોય એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ને તમારા ઉપર એક નેમત છે. ફલા તમિલુન નઆમ, આવી નેમતો તમારા પાસે આવે, આવા મોકા તમારા પાસે આવે તો તમે નેમતોથી ને નારાજ નિરાશ ના થઈ જાઓ. હકીકી તરજુમો શું છે? તમિલુ, કંટાળી ન જાઓ. કારણ કે આ ખુદાની નેમતોમાંથી એક નેમત છે કે લોકો તમારા દરવાજાને ખટખટાવે છે. તો ચોથા ઇમામ અલીસલામ આના માટે દુઆ કરે છે કે માણસોનું ભલું મારા હસ્તક થાય, હું એનું કારણ બની જાઉં, મારા જરીએ આપણી ભાષામાં મારા વસીલાથી ને બીજાઓનું ભલું થાય. એ જ ચોથા ઇમામે કહ્યું કે માણસોની હાજત તમારા પાસે જ્યારે આવે છે તો સમજી લ્યો કે ખુદા તરફથી ને તમને નેમત મળેલી છે. પણ અફસોસની વાત એ છે કે હું કેમાં પડ્યો છો? એ જ વસ્તુ અહીં અંદર કે જે મને એમ લાગે છે કે આ જ છે ધર્મ. હાલાકી કુરાન મજીદની અંદર એક આયત કાફી છે, એક આયત. પરવરદિગારે આલમ સૂરે હજ કુરાન મજીદનો 22મો સૂરો છે, આયતનું નિશાન છે 77. શપિત્ર વેન્દો વર્ષે સુસન દિસેટ 22:7. આપણાથી વાત થઈ છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અય્યુહલ્લઝીન આમનુ, ઈમાન લાવવારાઓ, ઇરકઉ, રુકુની વાત, વસજુદુ, સજદાની વાત, વઅબુદુ રબ્બકુમ, તમારા પરવરદિગારની ઇબાદત કરો, પરસ્તીશ કરો. વાત ખતમ થઈ ગઈ? નહીં. વફઅલુલ ખૈર, અને ભલાઈ કરો, નેકી કરો, લઅલ્લકુમ તુફલહુન, કદાચ તમે કામયાબ બની જાઓ. માલુમ પડે છે કે ખુદાવંદ કરીમે કામયાબી માટે કદાચનો શબ્દ વાપર્યો ને કહ્યું, ખબરદાર તને એમ ના હોય કે તારા રૂકુ અને સજદા ને તારી ઇબાદત એનાથી ને તું કામયાબ બની જઈશ. આની અંદર એક ઓર વસ્તુ છે, વફઅલુલ ખૈર. રૂકુ કેના માટે હોય? શાન કેના માટે હોય? ખુદા ના. સજદો કેના માટે હોય? કુમેલ, ખુદા માટે હોય. ઇબાદત કેની હોય? મિનહાલ. વફઅલુલ ખૈર, અને સારું કરો. ખુદાને કઈ મારી તમારી જરૂર છે? તો આ કેની વાત થઈ રહી છે? ખૈર કેની? ચોથા ઇમામ યાદ છે શું કહ્યું? માણસોનું ભલું મારા હાથે થાય. અને ખુદાવંદે કરીમે વફઅલુલ ખૈર પણ કહ્યું કે અહી ખુદાના બંદા યાદ રાખજે, આ બધી પરસ્તીશની વાતો, ઇબાદતોની વાતો, એની જગા ઉપર પણ તારી જિંદગીમાં વફઅલુલ ખૈર હોવું જોઈએ. તને નસીબ થાય છે એના માટે તને વ્યાધિ થાય છે, તને ચિંતા થાય છે. તમને યાદ છે 10માં એક મજલિસ પડી હતી, કોણ હોય છે મોમિન? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ. મસલુલ મુમિન કલ અત્તાર, મસલુલ અત્તાર, મસલુલ મુમિન કલ અત્તાર. મોમિનનો દાખલો આ ઇત્ર, શું હતું તમારો બોલ મજગાનું? મરાસી, મરાસી વેચવા વાળો ને એના જેવો છે. ઇન જાલસ્તહુ નફાક, વઇન માશૈતહુ નફાક, વઇન શારકતહુ નફાક. ઈ પારફ્યુમ વેચવા વાળો જે હોય, ઇત્ર અને મરાસી વેચવા વાળો જે હોય, એના બાજુમાં બેસો ના તોય ફાયદો, એના સાથે ચાલો તોય ફાયદો,
اینا ساتے شریک تھا تو ہی فائدو مومن ہمیشہ بیجانے فائدو پہنچار وارو سے

Paul a l'inestimable, l'impensé, et n'a pas de kiala de nati. Hadith écoute si n'est pas lié. Nabi Karim Muhammad sallallahu alayhi wa sallam. Kaitse Khudawand Karime Janabe Musa ne kayu. Kayu Ya Musa Inna li ibadan Abihum Jannati wa hukkimuhum fiha. Musa Mara amuk eva bandao se Jena mate maro tarjumo karu chu મે મારી જન્નતને વકફ કરી નાખી છે આપી દીધી છે આ લોકોને મફતમાં વો હકમહુમ ફીહા અને આ લોકોને જન્નતના રાજા બનાવીશ હુકમ આ લોકોનો ચાલશે જન્નતમાં મારા એવા બંદાઓ છે કે જેના માટે મે જન્નતને વકફ કરી નાખી છે અને આ લોકોને હું હુકુમત આપીશ સત્તા આપીશ તાકાત આપીશ જનાબે મૂસા અલી સલામે પૂછ્યું ખુદાયા એ કોણ છે જેના માટે તે જન્નતને વકફ કરી નાખી છે અને જેને તું સત્તા આપીશ હુકુમત આપીશ તો ખુદાનો જવાબ આવ્યો અને કહ્યું મન અદખલા ફી કુલુબિલ મુમિને સુરૂરા એક પોતાના મુમિન ભાઈના દિલમાં ખુશી પહોંચાડી દે ને તો એના માટે મેં જન્નતને વકફ કરી નાખી છે આપણને સમજાય છે કે જ્યારે આ મોકો મારી તમારી જિંદગીમાં આવે છે તો આની કિંમત કેટલી છે કે વાહ ખુદાવંદ કરીમ આવું નાનું કામ આપણે કહેશો એ નાના કામ માટે જન્નતની વાત કરે છે આ કોણ હતા મૂસા એક બીજી હદીસ છે એની અંદર જનાબે દાઉદથી ને ખુદા વાત કરે છે હદીસે કુદસી કહેવાય રસૂલ કરીમ કહે છે કે ખુદાએ જનાબે દાઉદને કહ્યું અને કહ્યું યા દાઉદ يا داود إن العبد ليأتيني العبد يوم القيامة بالحسنة بندو قيامتنا دبسه ماري بارغاما ایک نیکی لینے آوشے ایک نیکی لینے آوشے ابيعهم جنتي وحكمهم فيها آنے ماري جنت نے وقف کرینا کیش آنے ما انہیں حکومت آپی دیش દાઉદે પૂછ્યું ખુદાયા કઈ નેકીની વાત કરશ તું કઈ નેકીના બારામાં ચર્ચા કરશ તો જવાબ અબ્દુન મુમિનુન સઆ ફી હાજતે અખીહિલ મુસ્લિમ અહબ્બા અન યકદીહા કુદયત અમ લમ તુકદા એ મુમિન બંદો જે પોતાના મુસલમાન ભાઈની હાજતને પૂરી કરવા માટે મહેનત કરે એની દિલની નિયતો કે હું આને કામ આવી જાઉં આની હાજતને પૂરી અહબ્બો કદાયા પણ ક્યારે ક્યારે બને છે કોદયત અમ લમ તુકબા એની હાજત પૂરી નથી થતી અથવા તો ક્યારે થઈ જાય છે એના માટે શું છે જન્નત નાની વસ્તુ એના માટે મેં વિચાર કર્યો છે એ બીજા શબ્દોની અંદર કહું ઘણી મજલિસો આપણે પડેલી છે ભાઈ મને કોઈ યાદ કરે છે કે આ કામ હાલ ઓલાને બોલાવો એ કંઈ કામ આવશે તને કોઈ યાદ કરે છે કે હાલ ઓલાને બોલાવું તો અહીંયા કંઈ કામ આવશે તમને માશરાની અંદર એવા મળશે અને કંઈ દૂર જવાનું નથી અહીંયા કોઈને આને કે આને ઘા નથી બધાય પોતપોતાની જગા ઉપર જોઈ લઈએ કે ક્યુ દીન હું અપનાવું છું ને મને દીન શું સમજાવે છે તમને જોવું હોય ને સાદું એ જોઈ લેજો ન્યાઝમાં તમને તમે જોઈ લેજો ત્યારે તમને ખબર પડી આવશે કે એમાં ઘણા ખરા તમને મળશે કે એક ચમચો પણ નહીં ઉપાડે એક ચમચી પણ નહીં ઉપાડે કેમ એને કોઈની મદદ કરવાની અંદર રસ જ નથી કોઈને કામ આવે એમાં એને રસ જ નથી એને બસ એના ઢગલાઓ વારવા છે અને એમ છે કે મારા જેવો દૂધનો ધોયેલો કોઈ નથી હાલાકે આની કિંમત એટલી છે કે આ એક નેકી ક્યાં સુધી તમને ખબર છે સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામમાં કયામતના દિવસે એક બંદો જેને ફરિશ્તાઓ જહન્નમ તરફ લઈ

Ya estás. Y ya todos. Ne elokone rastama bechit la lokone apne yaad kariye. Sheikh Yasir ne Sheikh Ali. Sheikh Ali apne nava painela. Ibe dekha se ne. Olo jairyo chhe ban jahannam ma chhathe maam kiye chhe. I jata jata eno chehro eno nazar abe upar parse na ek momin banda upar. Te farishtan ke jarak ubho rahe. આને ઓળખું છું શું કામ છે મને એનાથી બસ એક સવાલ જ કરવો છે બિસ્મિલ્લાહ કર ઓલો જહન્નમી બોલશે આ લોકોને શેખ યાસિર દુનિયામાં હું તને આ વસ્તુ માટે કામ આવ્યો હતો તારી હાજતને પે પૂરી કરી હતી અહીંયા આવે કયામતના મને જરૂર છે કઈ અજ્ર આપી શકે છે મને અહીંયાની કરેલી નેકી ઓલો થાવકો તેને વા માગવા આવ્યો તો શું કરે હવે શેખ યાસિર છઠ્ઠા ઇમામ કહે છે કે મોમિન કહે છે ફરિશ્તાને આને છોડી દે એને મારી દુનિયામાં મદદ કરી આને છોડી દે છઠ્ઠા ઇમામ કહે છે મોમિનના કેવા ઉપર કારણ કે એક બંદાની મદદ કરી હતી એક બંદાને કામ આવ્યો હતો એના માટે ભલું કર્યું હતું એ જહન્નમના બદલીમાં એના સાથે જન્નતમાં એને લઈ જવામાં આવશે લિનેસ્ટિમાબલ લે પોન્સે ને તમે જોઈ લ્યો આપણને જ્યારે ફોન આવે કે ભાઈ જરાક આ કરી દે ને હમણાં નહીં થાય શેખ આ કરી દે ને હમણાં નહીં થાય શેખ આ કરી દે ને હમણાં ટેમ નથી કોઈને કંઈ ઘા નથી હું મારા વિષયની અંદર છું આજે મને એમ થયું કે હાલને ઓલાને ઘા દઉં અહીંયા નવરા છે ઘા ગોતવા માટે દીન શું મને કહે છે એના માટે આ બધા વિષય પડું છું કે આ મુસલમાન જાગી જા આ દીન ફક્ત આ ક્રિયાઓનું નામ નથી તારી અંદર અમુક એવી વસ્તુઓ હોવી જોઈએ કે એના તરફ તારું ધ્યાન લે પોસે જાતું જ નથી આ ખુદાની એક નિયામત છે કે જે તારા ઉપર છે જો થાય મામે કહ્યું તો એનાથી કંટાળી ન જા એ નિયામતની કદર કર ખુશનસીબ છો તું આપણી ભાષામાં નસીબદાર છો તું કે આ બધી વસ્તુઓ તારી તરફ આવે છે અને તને આનો ફાયદો ઉપાડવાનો ખુદા મોકો આપી રહ્યો છે અને તે છતાં તારા જેવો યા મારા જેવો મૂર્ખો કોણ કે આવો નાનો સુનો મોકો કે પોતાના મોમિન ભાઈને કાંઈ હું કામ આવું ત્યારે હું આ મદદના યા સહાયના દરવાજાને બંધ કરી નાખું આ ખબર પડે આપણી મારી તમારી ઈબાદત સફવાન જમ્માલ અમે યાસીરે કે કેટલી મજલિસ પડી નાખી સફવાન જમ્માલ ઉપર ઊંટવાળો હતો એ કહે છે હું છઠ્ઠા ઇમામના બાજુમાં બેઠો હતો મક્કાની અંદર મદીનાની અંદર નહીં મક્કાની અંદર તમને ખબર છે કેટલી કિંમતી વસ્તુ છે અલ્લાહ અકબર આ છઠ્ઠા ઇમામ મક્કાની અંદર છે પણ એની પહેલાં મદીનાની એક વાત મને યાદ આવી ગઈ તો બયાન કરી દઉં એક સલાત પડું મોહમ્મદ વાલે મોહમ્મદ પર મદીનાની અંદર નબીએ કરીમનો કોલ છે લઈન અમશી શેખ તરજુમો કર લઈન અમશી મા અખી ફી હાજતે અહબ્બુ ઇલૈયા મિન અલ ઇતિકાફ ફી હાઝા અલ મસ્જિદ લઈન અમશી ફી હાજતે અખી અલ મુસ્લિમ અખી મુસ્લિમ હું પગલા ભરું ચાલું આપણી ભાષામાં કોઈની મદદ કરવા માટે નીકળું કોઈને કામ આવવા માટે નીકળું નબીએ કરીમે કહ્યું આ કોકને કામ આવવું એ મને વધારે પસંદ છે એના કરતા કે મસ્જિદે નબવીમાં એતકાફ કરું એતકાફમાં શું હોય શરત ખબર છે આપણને એતકાફ રોઝા વગર ન થાય એતકાફ મસ્જિદ વગર ન થાય એતકાફની અંદર ઇબાદતો ખપે પણ નબીએ કહ્યું એતકાફ કરતા ઈ પણ આ મસ્જિદમાં મસ્જિદે નબવીમાં મને વધારે એ પસંદ છે કે હું મારા મોમિન ભાઈની ક્યાંય ને ક્યાંય મદદ કરું એની હાજતને પૂરી કરવાની કોશિશ કરું લિનેસ્ટિમા આપણે લે પોન્સે આ રસૂલ હતા તો સફવાન કહે છે હું છઠ્ઠા ઇમામ પાસે બેઠો હતો મક્કાની અંદર એવામાં અમારો ઓળખી તો એક મક્કાનો આવ્યો મૈમૂન એનું નામ એને છઠ્ઠા ઇમામને અમને બધાને સલામ કરીને કહ્યું કે મને એક તકલીફ છે મને એક મારા ભાડા છે અમુક જે હજી ભરાડા નથી એ જમાનામાં અલ્લાહ આલમ કેટલા ભાડા છે લોઈએ

ભાડું નથી ભરાતું, તકલીફમાં છો. છઠ્ઠા ઇમામે મને કહ્યું, કોણ બોલે છે? સફવાન જમ્માલ. છઠ્ઠા ઇમામે મને કહ્યું, કોમ ઉભો થાય આની મદદ કર. સફવાન કે છે, હું નીકળ્યો, એનું જઈને ભાડું ભરી આવો. પાછો આવ્યો, છઠ્ઠા ઇમામે મને પૂછ્યું શું કર્યું? કહ્યું

काम पूरू करी दीधू। જ્યારે એનું કામ પૂરું કરી દીધું ના, તો છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ انك ان تعين اخاك المسلم احب الي اي صفوان તે તારા મોમિન ભાઈની જે મદદ કરી છે, મુસલમાન ભાઈની જે મદદ કરી છે, એ મને એના કરતા વધારે પસંદ છે. મિન તવાફ અલ ઇસ્બુ બિલ બૈત, એક અઠવાડિયા સુધી આ ખુદાના ઘરના કાબાનો તવાફ કરતો રહું. મુબ્તદિઅન યાને કે શરૂઆતથી સવારથી સાંજ ખાને કાબાનો અઠવાડિયા સુધી હું તવાફ કરતો રહું, એના કરતાં મને વધારે એ પસંદ છે કે જ્યારે બંદો પોતાના મોમિન ભાઈને કામ આવે છે. પણ આની કઈ કિંમત છે મારા પાસે? નહીં, મને આમાં જ છે શોખ. રોઝાના ઢગલા, તસ્બીઓના ઢગલા. ખુદાએ એટલે કહ્યું હતું, પાછીના ભેંદો સુસાન દિસે, ઈમાન લાવા વાળાઓ, યા અયુલ્લાઝીના આમનુ રકઉ વસજુદુ વઅબુદુ રબ્બકુમ વફઅલુલ ખૈર. ઓ પેલી ત્રણ ચાર વસ્તુ છે બધી ખુદા માટે. વફઅલુલ ખૈર, ખૈર કેના માટે હોય? ખુદાની મખલૂક, ઇન્સાનો પણ એની અંદર આવી ગયા, જાનવરો પણ એની અંદર આવી ગયા. અને કરબલા આપણા માટે સબક છે કે ત્યાં બીજાને કામ આવવું, કોઈ પાસેથી શીખવું હોય ને, ઘણું છે અને ખબર નથી પડતી. ઓલાય હમણાં હઝરત અબ્બાસનો નહો પડ્યો, ત્યાં પણ એ જ છે. આપણે ત્યાં નહો આ પ્રમાણે પડાતો ના, અબ તો જરા ખૈમે મે આવો હાજી, અબ તો જરા ખૈમે મે આવો, અસગર કો પાણી પીલાઓ હાજી, અબ તો જરા. હઝરત અબ્બાસ, કોકને આવા કશ્મકશ ની અંદર કામ આવવું, કરબલાએ સબક આપ્યો કે જેવી મુસીબતનો સમય હોય ત્યાં પોતાના લોકોને કામ આવવું એ અધીનનો ભાગ છે. ખુદાને પણ નથી બોલ્યા અને ખુદાના બંદાઓને પણ નથી ભૂલ્યા. આ રિવાયત બહુ ઘણી વાર હું પડું છું, પણ બધાની અંદર મારા તમારા માટે સબક છે. આપણે મહેફિલે ઝૈનબમાં છે એટલે જનાબે ઝૈનબને યાદ કરીએ, થોડું પૂછીએ કે આ જનાબે ઝૈનબ અલૈહિસ્સલામની આવી હાલત શા માટે થઈ ગઈ. હું કહું છું કારણો ઘણા છે, એમાંનું એક એ છે કે આવી હાલતની અંદર પણ કોઈને મદદરૂપ બનવું જનાબે ઝૈનબે નથી છોડ્યું. પોતાને થાકોડો કેમ ના ઉપાડવો પડે? સૈયદ સજ્જાદ કહે છે કે આશુની રાત પછી શામે ગરીબાબાદ અમારા ખૈમાઓને આગ લાગી ગઈ હતી, બચ્ચાઓ થાકણના લીધે સૂઈ ગયા હતા, અને રાતના જ્યારે મારી આંખ ખુલેલી છે તો મેં શું જોયું કે મારી ફૂફી ઝૈનબ નમાઝે શબને બેસી બેસીને અદા કરી રહ્યા છે. મેં પૂછ્યું નમાઝ બાદ, ફૂફી અમ્મા તમે નમાઝે શબને બેસી બેસીને પડો છો? તો ફૂફીએ મને જવાબમાં કહ્યું, યબનલ અખ ઇન રિજ લીલા તહમેલોની, એ મારા ભાઈના ફરજંદ, ઝૈનબના પેરોમાં હવે ઊભા રહેવાની તાકાત નથી. અઝાદારો, ઝૈનબ શા માટે થાકી ગયા છે? ભૂખો પ્યાસનો આલમ તો એક તરફ, પણ જ્યારે પણ ઝૈનબના પાસે હુસૈન મઝલૂમ શહીદોના લાશાને લાવે છે તો મદદ કરવા માટે કોણ ઊભું છે? જનાબે ઝૈનબ ઊભા છે. કરબલાએ શીખાડ્યું કોઈની મદદ કરવી આ કરબલાનો દર્સ છે. વાત ખતમ થઈ ગઈ. એ જ ઝૈનબ અને એ જ રાવી શામનું જિંદાન છે. સૈયદ સજ્જાદ કહે છે, ત્યાં પણ મેં ફૂફી અમ્માને નમાઝને બેસી બેસીને પડતા જોયા. મેં પૂછ્યું, ફૂફી અમ્મા શા માટે બેસીને નમાઝ પડો છો? કહ્યું, હે મારા લાલ, જિંદાનમાં ખોરાક એટલો ઓછો આવે છે. ઝૈનબ પોતાનો ભાગ નાના નાના બચ્ચાઓને આપી દે છે. અલા લઅનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લાઝીના ઝલમુ અયમુન કલબ યનકલબુન ઇન્ના લિલ્લાહી વઇન્ના ઇલૈહી રાજીઉન રદન બિકઝાહી વતસ્લીમન લિઅમરિહ માતમ હુસૈન.